પ્રોગ્રામ સકાત ઈસ વેલે સ્ટુડિયો કરી મુતાબક રાત દી 12:30 મિનિટ હો ચુકે ને પ્રોગ્રામ સ્વાગત દે વિચ કરી ફિર તો સારા દા સ્વાગત કરતા હાં અગલા એક સદાબહાર ગીત સુન રહે હાં સુરિંદર કૌર દી આવાજ દે વિચ તે ગીતકાર શિવ કુમાર બટાલવી અગલા ગીત શિવ કુમાર બટાલવી દી આવાજ દે વિચ ગાયક સુરિંદર કૌર